0: 당근이 베기 링네 류규 트기 무딕 당식다 중심 당근지위에 라제니 신두 14신 욕증치와식인데 동매 틱제네 숨 갭디다 전조로 당뒤 제딘 시리 당근이신 담의 진리 뒤에 바르기 라제 타달이나 네바르도 장주바구 원어팅디에 짐돈리아 인장 책동 겸이 구주광의 시당 시비 민도동 지인함 디데리아 다스슈 종림비 우미링네 슈샤기 균진바 변종 템바랍된 단계 규제 롭제 라다라 롭지 뱀삼된 라기
1: 다딩의 변종 템바랍된 단계 규제 롭제 소니르 체베 금니베 아니 셰단식 닌장 제동 점에 구주 광시베 점년 디니 다 조위 저제디다 지 공조 롭된 그 삼주 이내 좀 민도 셰단 뒤주 다 지 지베 뒤주디 다 셰단 지글 로숨즈 치고고 요 아니 로숨 그 뒤주디 니마빠베 저년 조 체제 딘제 지 그 멍시터네 도 체제 좀 드신 조진스
0: 단계 삼주 레부시 주번니 Shimu gerdi nyingru kwanan zang mingbar gegengi zubdiyun tang nangmi gyabiyor lobdogi guja so mwimingi gyabdiin mangbushil tenne shebe gyuzegi medo chegin. Peorangyo zhiong kubchubi lirik zinu jindurgi sargi chakadumge penchong tenbarabdiin tangi gyuzeg lobdze loma zhishi sangbu.
2: Ta ngaran chasumina chilu nyodong chionga nenze ta labdze nalo leze takta tenyi nyodong nyishi zionga dawa shibi nalo liya labdze dosu temere. तो चिदिसना ताकता लोचुल हाजम छियोरे ताचिदानम जु थांगा जामे जुरिम नालोलिया गा जुदे इ छसुमिना तांगो तंबे उने जेजे तांगो जेप्रिजा जेप्रिजान साबे जेलिया अनतिने छंदा छंदा जान साबे जेलिया अन सिटी सिटी जान साबे जेलिया अन मेंगा शिपसा जे तोचे चिदिसना लोतुल हाजम जुकुगु योरे ता दि शुगुदे अन सोजे जिक जमजु दि जेलिया लोसुम तो चिदिसना ताकता लोचु तांगारांगो थंदान दिले छसुमिना thangdo gyabdi ne juk shisa bali ya lo sum chidu gyabdi li ya jitang da chik lo chik menzi ri che an di para de ya gyabdi sabda an chundang li ya chundang da da chundang chidu zan chun chubu da dang niga lo di na lo chubu yor bali di li ya lo chik zi che an di shubu de an je siri shibza di da lo chik du chidu zan an lo sum da da an tari ngan zu de chik xeetan chi ki nyantan chi kato kiamme kuchu konga shuwe chi yorwa la di ki ta nantun ta wadi dresa chi tsungi yuwa sa chi yuwa la ani ta kante shuwa ta ngarang ta rama jan chi tanda de loptun chumbi di ta di sam chi di ngarang wane ta chi rama jan bi dreda shuwa la di chi
0: zeju yung wane tena tanga ni rimu we rangsim la tawe melon tama shi yin la singmo wa tsui ya zamju yu di da li sui sui nangsim ki zeba tsui shing yu 지저푸숨 초베 잠주 타기 듄둘랑급 천단계 장단점 뭐인바라 딜레 트베 실류긴 얌디 미남게 샘게 탕단다 릉시 오마디 릉슈게 세워치 팅디 잼든기 믹세 케주 식니 개겐 치모와 덴바라 대한 탐바디니 기차좀다 더진 오마사르베 잠주남 냠도 샴유바 데리 디 롱어 십줄 하게 응원도 순급 재배 수준계 말미 뒤 다다 미럽 사르베 락도이나 티웨 경외동 바르신 바 전유 맨당 가도 김규기 균진바 미럽 시버 변종 덴바라 된 단계 규제 롭제 롭지 가도 딘빈라기
3: 난주 계급 김의미리네 슈샤기 시주탕 다난신베 레리 규제 롭 롭소탕 망니 소중 롭자 야죠나웨 제유 시주기 렙다 좀불라 띠네 아니 nganzu lopte lupti rimshin chile jendang dini da nanshin shigi cheru chingde yoris